0: સુવિધા સુજોગ જોગાઈ દિયાઉછી શિલ્પ તાલીમ કેન્દ્ર માનકરે તાલીમ દેવાર ઉત્તમ વ્યવસ્થા કરાઉછી પ્રધાનમંત્રી મુદ્રા યોજના શિલ્પ સંસ્થા ગઠન નિમંતે પ્રચુર અર્થ જોગાઈ દિયાઉછી ભારત માટે શિલ્પ કારખાના ગઢવા નિમંતે બહુદેશીય રાષ્ટ્ર કંપની મને આગળ આસી એથલાગી સે પુંજી નિવેશ કરવા કુંઠા કરુ ના યુવ સમાજ આર સુજોગ ના આવશ્યક નિજે ચાકરી પક્ષે નંદાઇ અન્ય માનક ચાકરી દેવા પ્રયાસ કરવા ઉચિત સ્ટાર્ટઅપ માધ્યમે સ્વાવલંબી હોઈ દેશક સ્વાવલંબનશીળ કરવા યુવ સમાજર પ્રમુખ દાયિત્વ પાલટી જાય શિલ્પ પાઇ ભૂમિ કંચામાલ શ્રમિક અર્થ એવું સંગઠન આવશ્યકતા રહી આમ દેશે પ્રચુર પરિમાણે એસબુ પ્રાપ્ત હોઈપાર્યો સરકાર કંચામાલ કંચામાલ અર્થ ભૂમિ જોગાઇબે આગ્રહી યુવક મને નિજે શ્રમ કરી એવું અન્યાન્ય કર્મચારી મૂકુ નિયુક્તિ પ્રદાન કરી દેશક સમૃદ્ધિ દિગરે આગળ નેવા ગુરુત્વપૂર્ણ ભૂમિકા રહી આકાશ વિજ્ઞાન ભેષજ વિજ્ઞાન શિલ્પ નિર્માણ ક્ષેત્રે ભારત સ્વાવલંબી હોઈપાર બ્રહ્માસ્ત્ર મિસાઇલ આજે સ્વદેશી કૌશળ નિર્માણ કરાઇ વિશ્વરે ચમક સૃષ્ટિ કરી રાકેશ સુકાંગ ચંદ્ર અભિયાન ઇતિહાસ સૃષ્ટિ કરી એણુ વર્તમાન સમયે યુવપેઢી દક્ષતા કૌશળ વિકાશ ઉપરે ગુરુત્વ પ્રદાન કરે ભારત પૃથ્વીરે શક્તિશાળી સમૃદ્ધશીળ રાષ્ટ્ર હોઈપાર્યો એ સંદેહર અવકાશ નહીં
1: બિલકુલ ઠીક કથા કહેલે ભાઈ આપણ બહુ સુંદર ભાવે સરકારના વિભિન્ન યોજના વિષયરે આલોચના કલે સત કહેવાકુ ગલે યોજના તો અનેક રહી છે સે રાજ્ય સ્તર હેઉ અબા કેન્દ્ર સ્તરરે કિંતુ આમ યુવપેઢી એસબુ સુજોગ વિષયરે સચેતન હેબા એવં એહાર સઠિક લાભ ઉઠાઇબા સબુઠારુ ગુરુત્વપૂર્ણ બહુત બહુત ધન્યવાદ ભાઇ એતે સુંદર ભાવે તથ્યાત્મક મતામત રખીથિબારુ
0: ધન્યવાદ નમસ્કાર
2: ધન્યવાદ ભાઇ નમસ્કાર
1: હેલો ફોન ઇન પ્રતિક્રિયા
3: હેલો શુભ સંધ્યા બાપા નમસ્કાર
1: શુભ સંધ્યા ભાઈ કી આવ કેઉટુ કહુછંતી
3: મો રેડો સમ્રાટ મુન્ના ભાઈજાન કોટિલ કનપુર જગતસિંહપુર કહુતલી
1: નમસ્કાર નમસ્કાર ભાઈ કેમતી અછંતી આપણ
3: મુ તો સબળે બિંદાસ રહતી આશા કરુ મા શાળાંક આશીર્વાદ રે આપણ બિંદાસ તા ખુશી થાંતુ મા શાળા આપણ દી જણ મંટ ગોટે રખી થાંતુ
2: ધન્યવાદ ભાઈ આપણકુ મધ્ય અનેક અનેક શુભેચ્છા ઓ અભિનંદન તેબે ભાઈ આશા કરુચી આપણ આજીર પ્રતિક્રિયાર વિષયવસ્તુ સંપર્કરે અવગત થિબે નિહાતી ભાઈ મુ આપણકુ કહી રખુચી આમર આજીર વિષયવસ્તુ રહીચી વર્તમાનનો પરિવર્તિત જુગરે યુવપેઢીંકા દક્ષતા વૃદ્ધિ પાઇ સ્કેલ ડેવલપમેન્ટ બા કૌશળ વિકાશ કેતે જરૂરી એ સંપર્કરે આપણ નિજર સુચિંતિત પ્રતિક્રિયા આમ શ્રોતા બંધુમાનકુ શુણાઇ દિયંતુ
3: દેખંતુ બાપા આજે ગોટે સુંદર વિષયવસ્તુ રખીચંતિ જાકી સમય ઉપયોગી આજિકા ડેટ યુવપેઢીંકા દક્ષતા નિહાતી આવશ્યક સેથિપાઇ આમ કૌશળ શિક્ષાટા ନିହାତି ଆବଶ୍ୟକ କାରଣ ଆମେ ଯଦି ପିଲାବେଳୁ ପିଲାମାନେ ଯଦି ଆମେ କୌଶଳ ଶିକ୍ଷା ଦେବା ସବୁ ବିଦ୍ୟାରେ ତାଙ୍କ ଦକ୍ଷତା ବଢି ବଢି ଚାଲିବ ଦେଖନ୍ତୁ ଆପଣ ଆର୍ଯ୍ୟ ହେବା ପାଇଁ ଆପଣଙ୍କର ଇଚ୍ଛା ଥିଲା ନା ଆପଣ ସେଇ ଦିଗରେ ଦକ୍ଷତା ଥିଲା ବି ଆପଣ ଆସିକି ଆର୍ଯ୍ୟ ହେଇପାରିଲେ କିନ୍ତୁ ଦକ୍ଷତା ସେଥିରେ ବଢି ବଢି ଚାଲେ ତାହେଲେ ଆପଣ ଯୋଉ କାମରେ ଆପଣ ଦକ୍ଷତା ଅଛି ସେଇ ମନ ଅଛି ସେଇ ଭାଗରେ ଆପଣ ଯଦି ଯିବେ ନିଶ୍ଚିନ୍ତ ଦକ୍ଷତା ଆପଣଙ୍କୁ ମିଳିବ ଆଉ ସେଥିପାଇଁ ଆମ ପରିବାର ସମାଜ ସପୋର୍ଟ ଦରକାର କାରଣ ଆପଣଙ୍କ ପାଖରେ କଣ ଟ୍ୟାଲେଣ୍ଟ ଅଛି ସେଟା ଆପଣ ଅପେକ୍ଷା ମୁଁ ବି ବେଶୀ ଜାଣିଛି କାରଣ ଆପଣ ଗୀତ ଗାଉଛନ୍ତି ନାଚୁଛନ୍ତି ସେଟା ବାହାର ଲୋକ କହିପାରେ ଆପଣ ନିଜେ ଜାଣିପାରେ ଯଦି ଆପଣ ସେଟା ଇଚ୍ଛା ଶକ୍ତି ଥିବ ମନୋବଳ ଦୃଢ ଥିବ ସେହି କାର୍ଯ୍ୟରେ ନିଶ୍ଚିନ୍ତ ଆପଣ ଦକ୍ଷତା ହାସଲ କରିପାରିବେ କିନ୍ତୁ ସେଥିପାଇଁ ଟିକେ ଶିକ୍ଷା ଦୀକ୍ଷା ଯେମିତି କୌଶଳ ଶିକ୍ଷା ଦରକାର ଆଜିକା ଡେଟ୍ରେ ଯଦି ଆମେ ପିଲାମାନଙ୍କୁ ସେହିଭଳି ପିଲାବେଳୁ ଯଦି ଆମେ ତାଙ୍କୁ କୌଶଳ ଶିକ୍ଷା ଦେଇ ଚାଲିବା ତାଙ୍କ ସେଇ ଦିଗରେ ଦକ୍ଷତା ହାସଲ ଯାହାକି ଯୁବ ବୟସରେ ସେମାନେ ସେଇ ଧନ୍ଦାରେ ଆଗକୁ ଆଗେଇ ପାରିବେ ଯାହାକି ଗୋଟେ ଭଲ କୁଶଳୀ ଗୋଟେ ଦକ୍ଷତା ହାସଲ ହେଇପାରିବେ ଆଉ ଦେଖନ୍ତୁ କୌଶଳ ବିକାଶ ଯୁବପିଢ଼ି ମାନେ ଗୋଟେ ସଫଳତା ଚାବିକାଠି ଏଇ ମାଧ୍ୟମରେ ସେ ବହୁତ ଆଗକୁ ବଢିପାରିବେ ଯାହା ଆପଣଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେବି ଏତେ ସୁନ୍ଦର ବିଷୟବସ୍ତୁ ରଖୁଛନ୍ତି ଆମମାନଙ୍କୁ ପଦେ କହିପାରୁଛୁ ବହୁତ କିଛି ଜାଣିପାରୁଛୁ ତା ଯୁବପିଢ଼ି ମାନେ ଆକୁ ବି ଶୁଣିକି ନିଜ କାର୍ଯ୍ୟରେ ଲଗେଇ ପାରିବେ ସେଥିପାଇଁ ଆପଣଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ଆକାଶବାଣୀ ଜରିଆରେ ଆପଣ ଏଇଭଳି ଟପିକ ରଖନ୍ତୁ ଆଲୋଚନା କଲେ ନିଶ୍ଚିନ୍ତ ଯୁବପିଢ଼ି ମାନେ ସଫଳତା ପଥରେ ଆଗେଇ ଚାଲିବେ
2: ନିଶ୍ଚୟ ଭାଇ ଧନ୍ୟବାଦ ଆପଣ ନିଜର ସୁଚିନ୍ତିତ ମତାମତ ଆମ ସମ୍ମୁଖରେ ରଖିଲେ ଏବଂ ଆମ ଶ୍ରୋତାବନ୍ଧୁ ମାନଙ୍କୁ ଜଣାଇଲେ ଆମ ସହ ଏମିତି ଯୋଡି ହୋଇ ରହିଥାନ୍ତୁ ଆଉ ସୁନ୍ଦର ସୁନ୍ଦର ମତାମତ ଦେଉଥାନ୍ତୁ
3: ରହୁଛି ମାଙ୍କ ଆଗେ ପ୍ରାର୍ଥନା କରୁଛି ଆପଣ ଭଲ ହେଇଥାନ୍ତୁ ଖୁସି ଥାନ୍ତୁ ଆପଣଙ୍କ ସଫଳତା ଦକ୍ଷତା ବେଳେ ଏତେ ସଫଳତା ଆପଣ ଉପରୁ ଉପରୁ ବଢି ଚାଲନ୍ତୁ ଯାହା ଆପଣଙ୍କ ଜରିଆରେ କିଛି ଲୋକ ସୁଦୃଢ଼ ଯାଆନ୍ତୁ ଏବଂ ଉଦାହରଣ ବାହାରନ୍ତୁ ଏତିକି ମାଙ୍କ ଆଗେ ପ୍ରାର୍ଥନା କରି ରହୁଛି ବାପା ନମସ୍କାର
2: ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ ଭାଇ ରହୁଛୁ
3: ନମସ୍କାର
2: ନମସ୍କାର
1: ହ୍ୟାଲୋ ଫୋନ ଇନ୍ ପ୍ରତିକ୍ରିୟା।
4: ଆଜ୍ଞା ନମସ୍କାର।
2: ନମସ୍କାର ଭାଇ, ଆପଣଙ୍କ ପରିଚୟ ଏବଂ ଆପଣ କେଉଁଠାରୁ କହୁଥିଲେ?
4: ମୁଁ ଇଣ୍ଡିଆ ମିଡ଼ିଆ ଶ୍ରୋତା ନରେନ୍ଦ୍ର କୁମାର ସାହୁ।